0: યુવાણી સુનાના સગલા સાથીઓનો રેશમારા નમસ્કાર. પીએમ સ્વનિધિ યોજના ભારત સરકાર દ્વારા રેહડી પટરી ઓર સડક વિક્રેતાઓનો વિના કોઈ ગારંટી રે આસાન ઓર સસ્તો લોન પ્રદાન કરવાનું એક વિશેષ સૂક્ષ્મ યોજના ઋણ યોજના હૈ. જીકેરો તીન ચરણો મેં ઋણ દિયો જાવે. પહેલો ચરણ 10,000 તકરો લોન, દૂસરો 20,000 તકરો ઓર તીસરો 50,000 તકરો લોન. વ્યાજ દર મેં છૂટ. સમય મથે ઋણ ચુકવણો લાભાર્થીઓનો 7% વ્યાજ વાર્ષિક વ્યાજ સબસિડી પ્રદાન કી જાવી, જીકો સીધે હું ખાતે મેં ટ્રાન્સફર હોઈ. ડિજિટલ લેનદેન નો પ્રોત્સાહન, ભારતીય ડિજિટલ ભુગતાન નો બઢાવો દેવાની લી યોજના રે તહત રેડર્સ નો માસિક કેશબેક રી સુવિધા ભી મળી. પેનલ્ટી નહીં. સમય મથે કિસ્તો ચુકવણ મથે કોઈ અતિરિક્ત જુર્મોનો યા પેનલ્ટી કોની દી જાવે. ઓર સારા સ્ટ્રીટ વેન્ડર્સ ઓર રેહડી પટરી વાળા શહેરી ઓર આસપાસ રે ગ્રામીણ ક્ષેત્રો મેં વેડિંગ રૂ કાર્ય કરી વેન્ડર રે પાસ શહેરી સ્થાનિય શહેરી નિકાય દ્વારા જારી વેડિંગ સર્ટિફિકેટ ઓર પહેચાન પત્ર હોવો જોઈએ. યદિ પહેચાન પત્ર નહીં હૈ તો શહેરી નિકાય દ્વારા જારી લેટર ઓફ રિકમેન્ડેશન રે આધાર મથે લોન આવેદન કિયો જાવી. ઓર આધાર કાર્ડ, મતદાન પહેચાન પત્ર, સરકારી અન્ય પહેચાન પત્ર, મોબાઈલ નંબર ઓર બેંક ખાતું વિવરણ ઓર ઓનલાઈન સીધા અધિકારી ઓર પીએમ સ્વનિધિ પોર્ટલ યા જનસંમત પોર્ટલ માધ્યમ થી આવેદન કિયો જાવી. નજીકી નગર નિગમ કાર્યાલય, બેંક શાખા યા કોઈ ભી કોમન સર્વિસ સેન્ટર મથે જાકર આવેદન ભર્યો જાવી. ઓર યદિ પીએમ સ્વનિધિ યોજના લીધે આવેદન હૈ તો વેડિંગ સર્ટિફિકેટ યા શહેરી નિકાય રે ક્ષેત્ર મેં પત્ર દિયો જાવી. દોસ્તો અપરી બાતો યું હી ચલતી રહેશે. ઉહે સુ પહેલે સુણાઉં સંદેશ.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.